0: કાર્યક્રમ સુનાવ્યા સદિયા કિસાન બંધા અને આપીબેન મુક્તાજી
1: અરે રામશ્રી બિસ્મેરા મોખલા મોખલા રામરા
0: રામશ્રીભાઈ આપને ભી મારા રામ
1: રામ
0: રામશ્રીભાઈ દેખો મોસમ કિતો સુહાવણો હો ગયો ઓર દિન ભી દેખો કિતો ચોખો હૈ કાલ આપા દેખ્યો કે ગુરુ રો દિનો ગુરુ પૂર્ણિમા રો દિનો ગુરુ રો આદર કરનો છે સન્માન કરનો છે ભાગે પગ ચિના પર આપણ ચાલનું છે ઓર આજ દેખો કિતો ફૂટ રો દિન ભગવાન શિવ રી પૂજા અર્ચના રો દિન
1: અબ દેખો મુક્તાબેન વાત હું હૈ કે આપા માયડ ભોમ મે રહેવા નાળા જઠે ધોરા ધોરા ધોળા ધોળા ધોરિયા મેં ચાંદી જડી રેત હિલમિલ એડા રેવા મેં તો ભાયા જડો હેત એ કાવતા ચાલી જે હું કોની ચાલુ રહેત બાત છે સુરંગી રુત્રી પોળાઈ હૈ તો મને એક રાજસ્થાની રિલાંથી કવિ રિલાયણા યાદ આવે કે શિયાળો ખાટું ભલો ઉનાળો અજમેર શિયાળો ખાટું ભલો ઉનાળો અજમેર નાગાનો મિત્રો ભલો અને સાવણ બિકાનેર અબ સાવણ રી બાત ઓર બિકાનેરી બાત ઓર આપને બિકાનેરી ઇન ઢોલા મારું ચેનલ માથે આજ વાત ઈ સુરંગી રુતરી અર્થે વાત કરી કે સાવણ રો નામ આવતે ભગવાન શિવ રી વિશેષ પૂજા અર્ચના ઓર યાદગાર આવે ઓર ઓ મહિનો ખાલી પૂજા પદ્ધતિ રો નહીં હૈ અબાર સ્ટુડિયો માં અથાઈ કારણ આયા હું પહેલી સુધીર ભાઈ રહા ગયા અઠે બાગ મેન બગીચા મેં દેખણ જાયન લાગે તો એમ લાગ્યો કે ખાલી એક આવતા નહીં હે ઓર હકીકત મેં ઈસો ચિત્ર મિલે કે આ ઋત આ પેડ પૌધા હું આ બગીચા હું આ ફુલવારિયા હું ઈજ ફૂટરી બને ઓર જાણકાર લોગ કહેવાય કે જઠે ઘણા પેડ પૌધા હોય દરખત હોય સુરંગી સાંતરી શોભા હોય બઠા ભગવાન ખુદ નાચણ તૈયાર હોય ઓર ભગવાન શિવ તો નાટ્યદેવ રૂપ ઓર હાંતરી પૂજા અર્ચના ચાહે વીલ પત્રું કરવાનું ચાહે તે કિસે દૂજે પત્રું કરો પણ વનસ્પતિ ભગવાન ને પસંદ હૈ
0: ઓર રામત્રીભાઈ આપણે દેખા નહીં કે પેડ પૌધા તો સબ કોઈ મન મોહ લેવે ચાહે જામાં તો આપણને સુખદ અહેસાસ હોય તાજગી રો અહેસાસ હોય લેકિન પર ફેર ભી આપણે દેખા કે પ્રકૃતિ રો જે કોઈ હમન હો રહે નહીં ઓર અંધાધુન આપણે ઉદ્યોગા ને વાસ્તે કટાઈ કરી રહ્યા ઓર કરનો ભી કયા કરે કે જરૂરી હૈ આધુનિક જમાનો હૈ પર ફેર ભી કરા તો ભી સગા સગા આપણે વૃક્ષારોપણ ભી કરા ઓર સાવન રો જે કો મહિનો હૈ વો સંસ્કૃતિ ભારત રી સભ્યતા આપણ રાજસ્થાન ની ધોરા ધરતી રી સભ્યતા સબ રે વાસ્તે ચોખો હૈ મહિલાવા રે તીજ તહેવાર રે વાસ્તે ચોખો હૈ ઓર સગે સગે આપણા જે કિસાન ભાઈ વાસ્તે બંગ વાસ્તે ભી સાવન રો ઘણો મહત્વ
1: હૈ બસ બસ બસ મુક્તાબેન મેં આ વાત કહેવાનું ચાહવા હો કે મેં ચાહે પૂજા પદ્ધતિ કરા નહીં કરા પણ ભગવાન અન્નપૂર્ણા દેવીરા જકા સાચા ઉપાસક હૈ અન્ન કર ઉપજાર કોઈ દેવે તો બો કિસાન હૈ ધરતી પુત્ર હૈ બો ખેત મેં તપે જણે કાળે ઉનાળે મેં સૂડ કરે ને પછે બાદલી હમે જાકે કે તું કદ વર્ષી ઓર મારે એન મારવાડરી ભમ મથે મરુ ધરારે મથે બે ફૂટરી બુંદા પડી જન કિસાન ની રાજી નહીં હોય પેડ પૌધા જીવ જિંદાવર કેડી કમેડી કાગલા રોઈરા જિંદાવર હિનિયો ખરગોશ લોમડી હે રાજી હોય લીલોત્રી બાપ રજન જીમન ને બાને ઘાસ મિલે ઓર કિસાન રાજી હોય કે અબ મેં જકી મહેનત કરી બો બીજ ધરતી માં ફૂટીન મેં બારે ભાવ દેખ મંડી બેચું ટાબરિયા ચોખા બનાવું ઘર મેં ખુશિયા આઈ કિતી કડી જરૂરી હમ તબેન

0: ખૂબ હરિયાળું વૃક્ષ ટકી કહીએ કે બહુ આપણી ખેતીવાડી સમય માથે કરી લેવે સહી માથે જીકો સમાન ખેતી કરી હે ફસલ કાટી બિને અંદર રખે
1: પરમે એક વાત મુક્તબન બડે રખિયા કરતા કે મેર મોત્રો ઠાકો પણ આજ મોત્રો તો મન ઠાકો નહીં પણ મેરો તો ઠાવિયા પડ જાય કે વિજ્ઞાન જકી પ્રગતિ કરી હે તરક્કી કરી હે બે તંત્ર કામ કરે જકા આપને આસપાસ રી જલવાયુ ને પડ લે તાપમાન બતા દે પૂર્વ અનુમાન બતા દે બિરખારી ઓર જો કો પૂન ચાલે બીરી ગતિ બતા દે કે આજ આથોન પૂન ચાલી હવા તે ચાલી હા એક કઈ ચીજ એસી હે જકે મે જે વિજ્ઞાન રા લોગ ભી જાણે કોની પણ બે અનુમાન જરૂર લગા સકે હે કે યા હુઆ લો તો આપણ ભી અનુમાન જો કે
0: સુનના મે આજ આજ કર કે ભઈ મોસમ ની અવસર ભી હો જાવે
1: પછી હો જાય કરે ઓર આપા સાવચે તો જવા જન કોઈ જે ફસલ પડી હે બારે તો આપા માય રખલા સુરક્ષા કરલા અબાર કિસાનારી એક શિકાયત હૈ થે વાત કરે આ મખિયારી માખિયા રો તો મન ઠા કોની પણ પહેલી કયા કરતા કે ને આથુના પ્રસમ ટીડી આયા કા
0: હા બા ટીડી કો
1: ટીડી રો આક્રમણ હતો જને આપણને ઠા તો કોઈ પડતો નહીં આવતી જને હડીડ બાજ તો ઓર ખેત માતે આન પડન ટૂંટ બના દે તે ફસલ ને પેડ પોદા ને અર અબ તો ઊઠા પડ જો કે આથુના પ્રસમ ટીડી દળ રો આક્રમણ વેલા આપ સાવચે તો જો કોઈ ઓર્ડિનર કામ કર લો યા ફસલ ને સુરક્ષિત રાખને રે કઈ તરીકા હોય બી પૂંદરા હાની થે કોઈ જો કે ટીડિયા ને મારણ વાળી અબ જીવ ને મારણ તો ફૂટરી બાત કોની પણ અબ કરા કઈ જ જીવ નુકસાન અબ દેખો કાતરો હો ગયો આપ ખેત ગયા હો તો ખડી ફસલ રે ટંગરા ને ખાય ને જટ ફળ લાગે બી ચીજ ને ખાવે કે તો કો જો કાતરો હે અબ કાતર રો તો ઘણી ચીજે હે કે
0: પર આજ કો જો ટાઈમ હે ની પૂર્વ અનુમાન અગર લાગ જે ની તો કિસાન કઈ ચીજા નો મતલબ ફાયદો લે સકે જ્યાં બારીશ ઉ પહેલા છિડકાવ જ્યાં દવાઈ બે જે તો બે પૂર્વ અનુમાન હોય તો ભઈ બચત
1: કરે કોની છિડકાવ
0: સિંચાઈ વ્યવસ્થા હે તો અગર ધ્યાન પડ જે તો સિંચાઈ ની ભી બચત હો જે પાણી
1: ની હા તો વાત તો હાલ પર લાયો